0: 하오늘 하게 거리 누구다 계절은 시 하고 매매
1: 니 하고 그 야 수입에 지러 과제 고 삼초 이내 배트 지샤 내 줄 하베 니 무대 과제 매버 신의 텐초
0: 다들 신의 샤야 가리이너
1: 권돔라 공문소 디디오가 십지 시에초 공문소 루비방 랑도 통수 rāngiā ngā tsōhā tā lēgā tōlō rōpa shirā chīgī yu kāsāng rāngiā kūchīr shō tīrō chē mēn ngā ngā sīnē bīng sā yō rī tāntō tīrī rāngiā ngā kē mēn ngā shū chēng shī sā yū gī rī nē tāntō rāng lō nē kē chē bīng chō chē ngā mī mā rī guān tōm lā nē nō xā kē rāngiā chē pchē rō
0: rāng lō chē pchē gō tō gō 다시 내 셉